0: 我给你个秘方，
1: 他怎么这么脆？
2: 他就是一盘大萝卜。
0: 哎，你莫伺候着，
3: 把实话说出来了。
0: 你老都
3: 着急了，老人家
0: 谁讲话呢？你下去。哎呦，你甭打算开张了，你看你打算开张？我给你个秘方，
3: 哎呦，快说呀！
0: 拿笔来，
3: 啊，你莫伺候着。哎，拿笔来，拿笔来，这老人家，老人家，啊，走。走我真假实
0: 你
3: 走
0: 什么意思啊连啥意思都不懂你真是棒
3: 他说咱俩是棒槌你这老太我的天哪
0: 真是棒槌加油
3: 我真假实
4: 你茫茫你春又一
0: 庄连啥意思都不懂你真是棒
3: 他说咱俩是棒槌你这老太我的天哪真
5: 是棒槌
6: Radio
5: Mauritius. Radio Mauritius.
6: Radio Mauritius. Radio Mauritius. Radio Mauritius.
5: Radio Mauritius.
6: Radio Mauritius.
7: Radio Mauritius. Radio Mauritius.ગુજરાતી ગીતો નો કાર્યક્રમ ને લઈને અને આજથી શરૂ થનારી આપણી નવરાત્ર આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા આજના આપણા હૃદયપૂર્વક આપણે જોડાઈ જઈએ અને માં શારદા માં જગદંબા ના આશીષ ની સાથે થઈ રહી છે નવરાત્રી ના નવે નવ દિવસ 2026 થી કોઈને બસ 19 ઓક્ટોબર 2026 સુધી પ્રોગ્રામ ના માધ્યમથી આપ મનોરંજન કરીશું પાવન આપણા ભક્તિમય ગીતો દ્વારા માં દુર્ગા નું નામ લઈ શારદીય નવરાત્રી જે આજ થી નવરાત્રી થઈ રહી છે આગમન કરીએ 11 ઓક્ટોબર

2026 સુધી ચાલશે આપણો આ પાવન પર્વ. તો ચાલો માં દુર્ગાનું નામ લઈ, માં જગદંબાનું નામ લઈ નવરાત્રનું આપણે આગમન કરીએ. પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં મુકાયેલા આજના આપણા પ્રથમ ભક્તિમય ગીત વડે.

0: આજે આસો મહિનાના શરદ ઋતુ દરમિયાન આપણે
1: શ્રોતા મિત્રો શારદીય નવરાત્ર એ દુર્ગા માં
0: શારદીય શક્તિની ઉપાસનાનો સૌથી મોટો અને પવિત્ર માટે આ તહેવાર અસત્ય અંધકાર અને અનિષ્ટ પર સત્ય અને સારાની જીત કરી છે. આ દિવસોમાં દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. માટે આ નવરાત્ર નવે નવ દિવસ માટે આપણે શક્તિની આરાધના

0: ઊર્જા સાહસ શુદ્ધિ
1: શ્રોતા મિત્રો રંગારંગ કાર્યક્રમ તમે માણી રહ્યા છો રેડિયો મોરિશિયસના લહેરો પર રત્ન આપ સૌ કોઈની સાથે જોડાઈ છે ને આજે નવરાત્રીનો આ પહેલો દિવસ છે
0: આપણે આ તહેવારમાં દેવી
1: ઊર્જા સ્ત્રી ઊર્જા સમાહિત આપણે કરી શકીએ છીએ અને જ્યારે આપણે માની આરાધના કરીને
0: જાગૃત કરવાનો
1: આપો આ સર્વશ્રેષ્ઠ સમય છે
0: ભીતર
1: માટે
0: ફક્ત આ નવ દિવસમાં આપણે ઘણી બધી ઊર્જા આપણા ભીતર સમાહિત આપણે કરી શકીએ છીએ અને જ્યારે આપણે માની આરાધના કરીએ છીએ એ સંચાર આપો

રાતે એકઠા થઈને માતાજીની આરાધના કરે છે, ગરબાઓ ગાય છે અને તે સાથે દાંડિયા રમે છે. અનુદા મિત્રો, ગુજરાતમાં શારદીય નવરાત્રનો એક વિશેષ સાંસ્કૃતિક મહત્વ ગરબા જાણ્યો છે. આજુબાજુ લોકો રાત્રિઓની એકઠા થઈને માતાજીની આરાધના કરે છે, ગરબાઓ ગાય છે અને તે સાથે દાંડિયા રમે છે. અને તમે જોયું હશે અથવા તમે પોતે અનુભવ કર્યો હશે કે જે લોકો ઉર્જા જે ગરબાના આપો આજુબાજુ તમે તાળીઓની સાથે દાંડિયાની સાથે જ્યારે એકદમ ઉચ્છ્વસિત મિત્રો આ નવે નવ દિવસોમાં ઘટ સ્થાપના ભગવાનની આ ભક્તિમાં લીન થઈ જાય છે ત્યારે માની ઉર્જા જે છે એ આપો આપ તમે દસમાં દિવસે આપણે વિજયાદશમી પર્વ ઉજવીશું અને આ વર્ષે શ્રોતા મિત્રો આ નવે નવ દિવસોમાં ઘટ સ્થાપના 20 ઓક્ટોબર 2024 પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ જણાય છે અને દસમા દિવસે આપણે વિજયાદશમી પર્વ ઉજવીશું અને આ વર્ષે વિજયાદશમીનો પર્વ 22 પર્વ સૌ માટે આવશે. ખૂબ જ શક્તિમય રહે, મંગળમય રહે રોજે અને આપણે વિજયાદશમીના રહે એવી જ શુભકામનાઓ આ કાર્યક્રમ આ નવરાત્રનો સહી વિરામ આવીશું. આવે સૌ કોઈને સમાન સાથ મળ્યો પણ આજથી શરૂ થનારો નવરાત્રનો આ 52 પર્વ સૌ કોઈ માટે ખૂબ જ શક્તિમય રહે, મંગળમય રહે અને ઉર્જાથી ભરપૂર રહે એવી જ શુભકામનાઓની સાથે આજના આપણા કાર્યક્રમને સહી વિરામ આપીશું. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. માં અંબા, માં જગદંબા સૌ કોઈનું રક્ષણ કરે, સૌ કોઈનું શક્તિ પ્રદાન કરે. આ સાથે જ રત્નને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ, જય માતાજી.